પણ તઈ ને આપે હોવા આપને આપ ખાધીને આપે ધમક લોવા આપે પટ્ટી કલમિયા આપ લિખન હારા હોવા સબ ઉમર